જે સૂર્ય કર્મો ને એ બાદ પૃથ્વીનું અખિલન પૃથ્વી ને આખ્યાત કમળીએ તું ફેકર ના કારણ મેરે હાથ પર લમ્યા કોઈ ગામ ની જે બાળક ને જન્મ લેવા ના તે મેં ઓનું જમવા નહીં છડના મેરી દિલ્હી દરબાર તક પહોંચ્યા મેં એવો જે કાર્ય કરૂંગા કે દવાઈયા ને ભી અસર નહીં કરના જિસ તરહ પૃથ્વી ચંદ ને કર્મો નું પ્રવાસા દિતા તે કી ગલા પૃથ્વી આપણી જવાન વિચો કર્મો નું કહે રહ્યા ਉਹਨਾਂ ਦਾ ਜ਼ਿਕਰ ਤੁਹਾਡੇ ਸਾਹਮਣੇ ਕਵਿਤਾ ਰਾਹੀਂ ਗੱਲ ਕੀਤਾ ਜਾ ਰਿਹਾ ਜੀ।